પૂરા ખાના છ મહિના પછી અહીં બારી શરૂ કરવાનો અન્ન કેળા ઘોડી શાકસબ્જી ફળ કૃષિ પછી પૂરા ખાના પચરાય તંદુરસ્ત આવશે પૂરા ખાના સંસદે ત્રી વર્ષ સમય કામ જારી રાખવાનું